0: ભાઈઓને બોનો માનું દૂધ નાના સોરાની શારીરિક ને માનસિક સ્વાસ્થ્ય બદલે ઘણું જરૂરી છે. સોરાને જન્મને એક ઘંટાને મય માનું દૂધ પીવડાવવું ઘણું જરૂરી છે. છ મહિના સુધી કેવલ માને દૂધને અલાવા બીજું કાંઈ નથી આવતું. સોરાની જન્મ ખૂટી શહેર ચાય જન્મ તકી લઈને છ મહિના સુધી કાંઈ નથી આવતું.
1: તો ભાઈ અને બોનો, માનું દૂધ તકી મોટું કોઈ આહાર નથી જેનાના સોરાને સ્વસ્થ બનાવે એવું કોઈ બીજું આવિષ્કાર નથી. વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: અંજલિ બોન, ગીત તો અહીં પૂરું નાણ ગીતને બાદ એક વખત ફરી આપણે ભાઈ બહેનોનું આપણે સ્વાગત કરાહ આજના કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં. જેમ કે ગીતે કે પહેલા આપણે વિષય બતાવ્યું હતું કે આજે આપણે વાત કરવા રહ કે જંક ફૂડની જે આદતે આપણે વધી રહી હૈ એના થકી હું હું સમસ્યા થાય ને સમસ્યાનું હું સમાધાન થઈ શકે.
1: હવે
0: જેમ કે આપણે દેખા અંજલિ બોન કે આપણે જીવનને સમાજમાં જોડી ઘણી એવી સમસ્યા રહે જે આપણે આપણે ભાઈ બહેન થકી ધીરે ધીરે આના કાર્યક્રમને માધ્યમ થકી આપણે કરંગા. આપણે દેખા કે આજે બજાર જો આપણે તો તરત તરત આપણને ફાસ્ટ ફૂડ મળે હે, આસાની થકી મળી જાય હે, જેમ કે પિઝા થઈ ગયું, બર્ગર થઈ ગયું, નૂડલ્સ, ચિપ્સ, ફ્રેન્ચ ફ્રાય, આપણે જે બી આપણે મન થઈ રહ્યું કે આ ખાવું હોય તો એ આપણે બજારમાં મળી જાય હે. પણ આપણે એ ન દેખતા કે એ કયા તેલમાં બની રહે, એ આપણે સ્વાસ્થ્ય માટે હરતે અસર કરેગા, એનમાં હું હું મસાલો નાખી રહે, તો આપણે ખાઈ તો ન પછી આપણને ખબર પડે કે આના થકી તો આપણને આ સમસ્યા.
1: હવે જાગૃતિબેન આપે સહી કીધું, જેમ કે આપે કીધું કે આપણે બજાર જવું હોય તો આપણને તરત તરતની ચીજો મળી જાય ખાવા પહેલે, ને આજના ટાઈમમાં આપણે દેખો હો કે નાના સુરતથી લઈને યુવા ને મોટો મનક જે હે એ સબ એમ થકી આકર્ષિત થાય હે. ઘણી વખત તો આપણે દેખો હો કે મનક એને સ્વાદની સુવિધાને કારણ પસંદ કરે હે, પણ ધીરે ધીરે આ એક આદત બનતું જાય હે, જે શરીર બદલે અચ્છું નથી રહેતું. આજના કાર્યક્રમમાં આપણે આપણા ભાઈ બહેનોને એ જ બતાડાંગા કે આ જંક ફૂડની આદત આપણને કેમ વધી રહી હૈ ને આંત કે શું સમસ્યા થઈ શકે.
0: હવે
1: તો ભાઈ બહેનો આપને બતાડો, સૌથી પહેલી વાત તો એ હૈ કે જંક ફૂડ શું કહેવાય હૈ. જંક ફૂડ એક એવું ખાવાનું હૈ જાગૃતિ બહેન જેમાં પોષણ કમ રહે હૈ ને કેલોરી, તેલ, નમક ને શક્કરની વધારે માત્રા રહે હૈ. આ ભોજન જે હૈ એ પેટને ભરી દે હૈ,

0: પણ શરીરને પોષક તત્વ નથી મળતું.
1: હવે
0: આ ખાદ્ય પદાર્થ જે હે એ જલ્દી તો બની સા પણ લાંબા ટાઈમ સુધી સુરક્ષિત નથી માન્યો જતો. આને કૃત્રિમ સ્વાદ ને રસાયણ મળ્યા તક રહે હે, જેને કારણ આ સ્વાદને તો અચ્છું લાગે પણ આપણે શરીર બદલે અસર નથી રહેતું.
1: હવે અંજલી પણ એના સાથે આપણી બોનોને આપણે બતાડવું ચાહુંગા કે આની જે સમસ્યા હે એ સ્વાસ્થ્ય માટે ઘણું બુરું અસર નાખે હે. આપણે દેખા કે જંક ફૂડ લગાતાર સેવન કરવા થકી આપણું મોટાપું બળી જાય હે, પેટની ગડબડી થઈ જાય હે, કમજોરી આવી જાય, થકાન આવી જાય ને ઘણા પ્રકારની આપણને બીમારી લાગી જાય હે. આપણે સૂર્યમાં બી જે પોષણ આલવું જોઈએ એ આપણે નથી આલી શકતા. આપણે દેખા અંજલી પણ કે આપણને કઈ વારે બી કાંઈ બી ખાવાનું મન થાય તો આપણે બજાર ચલી જા ને આપણે ખાઈ આવા, યા કઈ વારે એવું થાય અંજલી પણ કે આપણે ખાવાનું બનાવવાનું મન ન થતું તો આપણે બજાર ચલી જા, યા પછી આપણે ઘરમાં કોઈ આવી ગયું હોય તો બી આપણે બજાર ચલી જા. તો એવા મેં આપણને આપણે જે શરીર હે જે પોષણ માંગી રહ્યું હે એ પોષણ એને નહીં મળેગા ને આપણે હોમસ બજાર મેં ખાતર રંગા તો આપણે જે શરીર હે એ ખરાબ થતું રહેગા.
0: હવે
1: ને એક સમય એવું આવી જાગા કે આપણને પછતાવો થાગા. તો આપણે ભાઈ બહેનોને આપણે એ જ કહેવા કે આપણને ખાવું હે પણ આપણે એ ચીજે ઘરે બી બનાવી શકા ને અસર તરીકા થકી બનાવી શકા.
0: હવે
1: આપણને કઈ વાર એવું થાય કે આપણે બીમાર હોય ને આપણે બજાર થકી લાવવું હોય તો એ લઈ આવે તો કાંઈ નહીં, અહીંયા જઈને ખાઈ લે તો કાંઈ નહીં. લેકિન આપણે દેખા અંજલી પણ કે આજે એટલું વ્યસ્ત જીવનશૈલી થઈ ગઈ હે કે આપણે જે યુવા સાથી હે યા નાના નાના સૂર હે એ ભી બહારના ખાવાના માટે નિર્ભર થઈ ગયા હે. આપણે દેખા કે આજકાલ આપણે જે યુવા હે એ બહારથી નોકરી કરવા જઈ રહે, ભણાઈ કરવા જઈ રહે તો એના થકી એ ભણાઈમાં ને નોકરીમાં એટલા વ્યસ્ત થઈ ગયા કે એ ખાવાનું નથી ભણાવતા. તો ખાવાનું નથી ભણાવતા તો બજાર થકી લઈ આવે યા બજારમાં જ લઈ જાય. તો એવામાં આપણે દેખ્યું કે આ મોટાપાની જે સમસ્યા હે એ વધારે જ થઈ રહી હે. ને બીજી સમસ્યા હે ઘરના પૌષ્ટિક ભોજન થકી આપણે દૂરી બનાવી રહ્યા.
0: હવે
1: આજે આપણે દેખી રહ્યા કે ઘણા સુરન ઘણા યુવા એવા હે જે ખાવાનું બનાવતા નથી ને ખાવાનું બનાવવામાં કોઈ રુચિ રાખતા બી નથી. એનાને એમ લાગે કે આપણે ઘરમાં ખાવાનું બનાવંગા તો બર્તન થઈંગા, થામળ માંજંગા, પછી બરાબર ભલે ટાઈમ લાગેગા તો એના વેસે આપણે બહારથી સલી જા. તો એવું આપણને નથી કરવું. ભલે આપણને ટાઈમ લાગે યા આપણને થોડું શું કામ વધારે કરવું પડે તો કાંઈ નહીં, પણ આપણને ઘરનું જ ખાવાનું ખાવું જોઈએ.
0: હવે જાગૃતિ પણ આપણે સહી કીધું એને સાથે આપણે દેખાવ હા કે આ એક આદત બી બની જાય. જે વખત મનક એક વખત એ ચીજ ખાવા માંડી જા તો ધીરે ધીરે એની આદત બને. એ એમ વિચાર કરે કે એક વખત ખાવા થકી હું થાકા, પણ આપણે દેખાવ કે એક વખત ખાવા બાદ બી આ સમસ્યા આનંદ થકી દૂર નથી થતી. આપણે દે કહો કે આર્થિક નુકસાન બી થાય હે, બહારથી જે ખાવાનું મળે હે એ મોંઘું બી રહે હે ને આખું દાડી જઈ વખત આપણે જંક ફૂડ કહો તો એની થકી અનાવશ્યક આપણે ખર્ચો બી વધી જાય હે. આપણા ભાઈ બહેનોને કેવું ચંગા કે અગર નાના સૂરો બચપન થકી જંક ફૂડના આદિ થઈ જાય તો એના શરીરને સહી વૃદ્ધિ નથી થતી ને ઉર્જા બી એને નથી મળતી. તો આ એક સમસ્યા હે આપણે જંક ફૂડની. અગાડી આપણે એક કહાની બી આપણા ભાઈ બહેનોને હમરાવંગાને બારામાં કે આ સમસ્યા થકી આપણે હરતે બચી શકો એવી બતાડંગા. પણ મારું મન થઈ રહ્યું હે કે આપણે ભાઈ બહેનોને આપણે એક ગીત હમરાવી દઉં.
1: હોવે અંજલી બન તો હમરા ગીતને મોરી કરો આપણી વાતે.

0: ભાઈન પૂનું ગીત તો આઈશું પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપણે પાછા ફરું કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં જેમ કે ગીત કે પહેલે આપણે સમસ્યાને વારા મેં જાણ્યું આયા સે કહાની આપને હમરાઉ ચંગા ભાઈન પૂનું એક છોટી સી ઘટના હૈ એક સ્કૂલ મેં ભણવા વાળી સુરી હતી એ રોજ બજાર થી ચિપ્સ ને નૂડલ ને એ ખાઈ લેતી ધીરે ધીરે એ ખાવાનું એની પસંદ બની ગયું ને ઘરનું ખાવાનું એને પસંદ ને આવવા લાગ્યું કુછ ટાઈમ બાદ એના શરીરની કહી શકો કે પેટમાં દર્દ અને કમજોરી મહેસૂસ થવા લાગી જે વખત એને મમ્મી પપ્પા એને અસ્પતાલ લઈ ગયા તો ડોક્ટરે કીધું કે આ પરેશાની ગલત ખાનપાનની આદત થકી હૈ ડોક્ટરની સલાહ થકી એના મા બાપે એને પૌષ્ટિક આહાર મેં ભોજન ફળ ને દૂધ આલવું શરૂ કર્યું ધીરે ધીરે એન સેહત મેં સુધાર થઈ ગયો અને ઘટના થકી આપણે હિક લઈ શકો કે આપણે ખાનપાનની આદત જે હૈ એ હિદું અસર કરે હૈ આપણે સ્વાસ્થ્ય માટે
1: હવે અંજલિ બોન એના સાથે આપણી બોનને આપણે બતાડું છોંગા કે આપણે જે જંક ફૂડની આદત હૈ એ કેમ વધી રહી હૈ આપણે ભાઈ બહેનોને આપણે બતાડો તો પહેલું કારણ હૈ કે આકર્ષક વિજ્ઞાપન ને સ્વાદને કારણ ટીવી મોબાઈલ ને સોશિયલ મીડિયા માટે ફાસ્ટ ફૂડ આપણને આકર્ષક કરે હૈ તો આપણે જલ્દી પ્રભાવિત થઈ જહન બીજું કારણ હૈ આપણી વ્યસ્ત જીવન ચલી જેમ કે આપણે પહેલે ભી કીધું તો કે ઘણા મન કા એવા રહે કે એ જલ્દી જલ્દી મેં એના એમ લાગે કે આપણે બળને નું ખાવાનું લઈ આવા તો આપણને ટાઈમ બચી જાગા
0: હવે
1: તીસરું કારણ હૈ કે આપણે જે દોસ્ત રહે હૈ એના માહોલ આલવું જોવે તો એવા મેં હું કરા તો એવા મેં બી આપણે બહારને સલજ ખાવા બદલે
0: હવે
1: તો આપણે દેખા અંજલિ બોન કે ઘણા સુરન ઘણા યુવા આપણે દોસ્તને દેખીને બી જંક ફૂડ ખાવા લાગી જાય છે ચોથું કારણ હૈ કે સુવિધા ને ઉપલબ્ધતા યાની કે આજે લગભગ આપણે હર બજાર ને ગલી માં ફાસ્ટ ફૂડ આસાની થકી મળી જાય છે એટલે મન કને એમ લાગે કે આપ આપટી ઓર આકર્ષિત ને આપણે આને ખાવું જોવે હે
0: હવે
1: તો ભાઈ બોન આપને કંગા કે આ તો જંક ફૂડ ની આદત કેમ વધી એના બારામાં બતાડ્યું આઈસ અગર સમાધાન હું થઈ શકે એના બારામાં આપને બતાડો તો હવે સવાલ આવે કે આ સમસ્યા નું સમાધાન શું હૈ તો સૌથી મોટું સમાધાન એ હૈ કે ઘરનું ભોજન ને આપણને પ્રાથમિકતા લેવી હૈ ભલે ટેમ લાગેગા પણ આપણે ઘરનું ખાવાનું ખંગા તો આપણે શરીરમાં પોષણ રહેગા ઘરનું ભણ્યું થકું ભોજન તાજા રહે સ્વચ્છ રહે એનમાં પોષણ ભી રહે એના થકી આપણે શરીરમાં જે ભી જરૂરી તત્વ જુએ એ આપણને આરામ થકી મળી
0: જાય જાગૃતિ બોન હવે વાત આવે કે અગર આપણે કારેક કારેક સ્વાદ બદલે ખાઈ નાખો તો ઠીક હૈ પણ આપણે રોજ એની આદત નથી પડાવતી ઘણી વખત એવું થાય કે આપણી એ આદત બનતી જાય એની સાથે આપણે ભાઈ બહેનોને કહુંગા કે આપણે સ્વાસ્થ્ય બદલે આપણે ઘરમાં હલકું પૌષ્ટિક ભોજન બનાવીને ખાઈ શકો જેમ કે પોહા ઉપમા દલિયા ફળ સલાડ દહી આ સબ સેવન કરવા થકી આપણું સ્વાસ્થ્ય જે હૈ એ અચલ રહે હૈ ને નાના સૂરજ જે હૈ એના બચપન થકી જ આપણને પૌષ્ટિક ભોજનના મહત્વને સમજાડવું હૈ સ્વસ્થ જીવનશૈલી હરતે અપનાવવી હૈ ને આનું શું મહત્વ હૈ એ ભી બતાડવું હોગા એની સાથે આપણને નિયમિત વ્યાયામ ને સક્રિય જીવન જીવવું હૈ જેમ થકી આપણે સહી ભોજન ને હાથે હાથે શારીરિક ગતિવિધિ ભી થઈ જાયગા
1: હવે અંજલિ બોન એના સાથે આપણે ભાઈ બોલોને આપણે બતાડંગા કે સ્વાદ નો આનંદ લેવું ગલત નથી પણ અગર સ્વાદ ને પસાડી આપણે આમસ ભાગતા રંગા તો એ આપણે સ્વાસ્થ્ય ને નુકસાન ના લેગા તો આ ચિંતા નો વિષય બની જાગા તો આપણને સમજવું હોગા કે સ્વસ્થ શરીર એક સુખી જીવન ની આધારશિલા હૈ અગર આપણને આપણું શરીર મજબૂત રાખવું હૈ ને સ્વસ્થ રાખવું હૈ તો આપણને આપણે ઘરનું કામ આપણે પરિવાર ને સમાજ બદલે બહેતર યોગદાન આલવું પડેગા
0: હવે
1: તો જેમ કે આજના કાર્યક્રમ માધ્યમ થી અંજલિ બોન આપણે જાણ્યું કે જંક ફૂડ ની વધતી આદત આપણે સ્વાસ્થ્ય ને બદલે કેવી સમસ્યા બનતી જઈ રહી હૈ ને આને આપણે હરતે નિયંત્રણ કરી શકા
0: હવે
1: તો ભાઈ બોન આપણે સૌને આ સંકલ્પ લેવું જોઈએ પ્રણ લેવું જોઈએ દ્રઢ સંકલ્પ લેવું જોઈએ કે સ્વસ્થ ને સંતુલિત ભોજન ને આપણે અપનાવંગા ને જંક ફૂડ ની આદત ને સીમિત રાખંગા
0: હવે
1: આપણે ના નથી કે આપણને ખાવું નથી લેકિન આપણને સીમિત રાખવું હૈ
0: હવે ચક્રતિ બોન આપે સહી કીધું તો અણી પ્રકાર થકી વાતે કાર્યક્રમ મેં ઘણા કાની થઈ ગઈ હૈ ને હવે ટાઈમ થઈ ગયો હૈ આપણે અણસ કાર્યક્રમ થકી સૂટો પડવાનું
1: હવે
0: તો સૂટો તો પડ પણ સાથે પહેલા આપણે ભાઈ બોનો ને આપણું પતું બતાડતો તાકી આજનો આ કાર્યક્રમ એને કેવું લાગ્યું એની બારામાં રાય સુઝાવ આપણને આલી શકે આપણે આના પતા માટે
1: અમારું પતું હૈ કાર્યક્રમ સમસ્યા સમાધાન વાગર રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કોપડા વાગધારા કેમ્પસ વાસવાડા રાજસ્થાન અમારો પિનકોડ નંબર હૈ 327001 અજી વધારે જાણકારી ભલે આપ અમને ફોન કરી શકો અમારા આના નંબર માટે અમારો ફોન નંબર હૈ 9460051234
0: તો ભાઈ બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટન માટે એક નવા વિષય મેં હાથે તારું દી
1: રામ રામ
0: રામ રામ

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા.
0: હોવે ના કોઈ ગરીબી રોકે, ના કોઈ હાલાત રોકે, શિક્ષા તકી બદલેગા હર એક દાડો નિરાતર. હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી, કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ. હર બચ્ચી કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
0: હોવે જયવરે સબ સોરા ભણેગા, તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
0: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.

0: તો બહેન બોનો અણાસ ગીથાતે સૂટો પડો. આજનું કાર્યક્રમ આપે કેવું લાગ્યું એને બારામે આપ આપણા રાય સુજાવ આલી શકો અમારે આના પતા માટે.
1: હવે બહેન બોનો લખી લો અમારું પતું. અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગથરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારે આના ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234.
0: તો બહેન બોનો ફેરે મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટેમ માટે એક નવા વિષયને હાથે તાર હુદી
2: રામ રામ રામ રામ.

આંગણવાડી જઈને તારું નામ લખાવ, ભારી પોગ બેન તું જાસે તીન કરાવ, સોરાના નક કાપજુ, નાના રાખો વાર, સાફ સફાઈ રાખજુ, ખાજુ સબ્જીદાર, ભીંડા તુરીએ આલડી, કોરાને વાલોર, રોપો ખાઓ સબ્જીએ ડીલે આવે જોર, સીરો દલિયો રાબડી, થૂલી સોકા દાલ, પાંસે મહિને બાલ લે આ ખવાનું આલ, અણી વાતનું ધ્યાન રાખો, આપણું જીવન સુરક્ષિત રાખો.

0: कार्यक्रम समस्या समाधान हमरवारा अमर हंग्र भाई बुनो ने आपनी बोन अंजलि
1: ने आपनी बोन जागृति नु राम राम।
0: भाई बोनो आप हम रेडियो हो आपनु सामुदायिक रेडियो वाग रेडियो 90.8 FM माते ने आप सबनु घणमान स्वागत कर रहा हूँ अमारे आज ने कार्यक्रम समस्या समाधान में।
1: હવે ભાઈ બોન લઈને હાજર થઈ ગયા કાર્યક્રમ સમસ્યા સમાધાન લઈને એક ના વિષયને હાથે આજના કાર્યક્રમની માધ્યમ થકી અંજલિ બોન આજે આપણે વાત કરવા રહ કે જંક ફૂડની જે આદત હે એ આપણે ઘણી વધી ગઈ હે તો એના થકી હું સમસ્યા થાય ને જે સમસ્યા થાય એનું સમાધાન હું થઈ શકે તો આપણે વાતે કરંગા સમસ્યા સમાધાન કાર્યક્રમમાં જંક ફૂડને લઈને પણ કાર્યક્રમની શરૂઆતમાં આપણે હામરી લાગીત ને મોરી કર આપણી વાતે
0: હવે તો ભાઈન બોનો આપ હમર તરેઝુ આપણું રેડિયો આપણી વાતે વાગ રેડિયો 90.8 FM માતે

0: અંજલિ બોલ, ગીતા આયશો પૂરું અને ગીત ને બાદ એક વખત ફેરી આપણે ભાઈ બહેનો નું આપણે સ્વાગત કરા આજના કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં. જેમ કે ગીતે કે પહેલા આપણે વિષય બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા રહ કે જંક ફૂડ ની જે આદતે આપણે વધી રહી હે એના થકી હું હું સમસ્યા થાય ને સમસ્યાનું હું સમાધાન થઈ શકે.
1: હવે
0: જેમ કે આપણે દેખા અંજલિ બોલ કે આપણે જીવન ને સમાજ માં જુડી ઘણી એવી સમસ્યા રે જે આપણે આપણે ભાઈ બહેન થકી ધીરે ધીરે આના કાર્યક્રમ ને માધ્યમ થકી આપણે કરંગા. આપણે દેખા કે આજે બજાર જો આપણે તો તરત તરત આપણને ફાસ્ટ ફૂડ મળે હે, આસાની થકી મળી જાય હે. જેમ કે પિઝા થઈ ગયો, બર્ગર થઈ ગયો, નૂડલ્સ, ચિપ્સ, ફ્રેન્ચ ફ્રાય, આપણે જે બી આપણે મન થઈ રહ્યું કે આ ખાવું હોય તો એ આપણે બજાર મેં મળી જાય હે. પણ આપણે એ ન દેખતા કે એ કયા તેલ મેં બની રહે, એ આપણે સ્વાસ્થ્ય માટે હરતે અસર કરેગા, એનમાં હું હું મસાલો નાખી રહે તો આપણે ખાઈ તો લ પછી આપણને ખબર પડે કે આના થકી તો આપણને આ સમસ્યા.
1: હવે જાગૃતિબેન આપે સહી કીધું, જેમ કે આપે કીધું કે આપણે બજાર જાઓ તો આપણને તરત તરત ની ચીજે મળી જાય ખાવા પડે, ને આજના ટાઈમ માં આપણે દેખો હો કે નાના સુરત થી લઈને યુવા ને મોટો મનક જે હે એ સબ એન થકી આકર્ષિત થાય હે. ઘણી વખત તો આપણે દેખો હો કે મનક એને સ્વાદ ને સુવિધા ને કારણ પસંદ કરે હે, પણ ધીરે ધીરે આ એક આદત બનતું જાય હે જે શરીર બદલે અચ્છું નથી રહેતું. આજના કાર્યક્રમ માં આપણે આપણા ભાઈ બહેનો ને એ જ બતાડંગા કે આ જંક ફૂડ ની આદત આપણા મેં કેમ વધી રહી હે ને આંત કે હું સમસ્યા થઈ શકે.
0: હવે
1: તો ભાઈ બહેનો આપને બતાડ, સૌથી પહેલી વાત તો એ હે કે જંક ફૂડ શું કહેવાય હે. જંક ફૂડ એક એવું ખાવાનું હે જાગૃતિ બુન જેનમાં પોષણ કમ રહે હે ને કેલોરી, તેલ, નમક ને શક્કર ની વધારે માત્રા રહે હે. આ ભોજન જે હે એ પેટ ને ભરી દે હે પણ શરીર ને પોષક તત્વ નથી મળતું.
0: હવે
1: આ ખાદ્ય પદાર્થ જે હે એ જલ્દી તો બની જા પણ લંબા ટાઈમ સુધી સુરક્ષિત નથી માન્યો જતો. આનમે કૃત્રિમ સ્વાદ ને રસાયણ મળ્યા તક રહે હે જેને કારણ આ સ્વાદ ને તો અચ્છું લાગે પણ આપણે શરીર બદલે અસર નથી રહેતું.
0: હવે અંજલિ બોન એના સાથે આપણી બોનોને આપણે બતાડવું ચાહુંગા કે આની જે સમસ્યા હે એ સ્વાસ્થ્ય માટે ઘણું બુરું અસર નાખે હે. આપણે દેખા કે જંક ફૂડ લગાતાર સેવન કરવા થકી આપણું મોટાપું બળી જાય, પેટની ગડબડી થઈ જાય, કમજોરી આવી જાય, થકાન આવી જાય ને ઘણા પ્રકારની આપણને બીમારી લાગી જાય હે. આપણે સૂર્યમાં બી જે પોષણ આલવું જોઈએ એ આપણે નથી આલી શકતા. આપણે દેખા અંજલિ બોન કે આપણને કઈ વારે બી કાંઈ બી ખાવાનું મન થા તો આપણે બજાર ચલી જા ને આપણે ખાઈ આવ, યા કઈ વારે એવું થાય અંજલિ બોન કે આપણે ખાવાનું બનાવવાનું મન નથી થતું તો આપણે બજાર ચલી જા, યા પછી આપણે ઘરમાં કોઈ આવી ગયું હે તો બી આપણે બજાર ચલી જા. તો એવા મેં આપણને આપણે જે શરીર હે જે પોષણ માંગી રહ્યું હે એ પોષણ એને નહીં મળે કા ને આપણે હમસ બજાર મેં ખાતર રંગા તો આપણે જે શરીર હે એ ખરાબ થતું રહેગા ને એક સમય એવું આવી જાગા કે આપણને પછતાવો થાગા. તો આપણે ભાઈ બહેનોને આપણે એ જ કહેંગા કે આપણને ખાવું હે પણ આપણે એ ચીજે ઘરે બી બનાવી શકા ને અસર તરીકા થકી બનાવી શકા.
1: હવે
0: આપણને કઈ વાર એવું થાય કે આપણે બીમાર હે ને આપણે બજાર થકી લાવવું હોય તો એ લઈ આવો તો કાંઈ નહીં, અહીંયા જઈને ખાઈ લે તો કાંઈ નહીં. લેકિન આપણે દેખા અંજલિ પણ કે આજે એટલું વ્યસ્ત જીવનશૈલી થઈ ગઈ હે કે આપણે જે યુવા સાથી હે યા નાના નાના સૂર હે એ ભી બહારના ખાવાના માટે નિર્ભર થઈ ગયા હે. આપણે દેખા કે આજકાલ આપણે જે યુવા હે એ બહારથી નોકરી કરવા જઈ રહે, ભણાઈ કરવા જઈ રહે તો એના થકી એ ભણાઈમાં અને નોકરીમાં એટલા વ્યસ્ત થઈ ગયા કે એ ખાવાનું નથી બનાવતા. તો ખાવાનું નથી બનાવતા તો બજાર થકી લઈ આવે યા બજાર માં લઈ જાય. તો એવામાં આપણે દેખો કે આ મોટાપાની જે સમસ્યા હે એ વધારે જ થઈ રહી હે. ને બીજી સમસ્યા હે ઘરના પૌષ્ટિક ભોજન થકી આપણે દૂરી બનાવી રહ્યા. આજે આપણે દેખી રહ્યા કે ઘણા સુરન ઘણા યુવા એવા હે જે ખાવાનું બનાવતા નથી ને ખાવાનું બનાવવામાં કોઈ રુચિ રાખતા બી નથી. એના એમ લાગે કે આપણે ઘરમાં ખાવાનું બનાવંગા તો બર્તન થઈંગા, થામળ માંજંગા, પછી બનાવવા બદલે ટેમ લાગેગા તો એના વેસે આપણે બહારતે સલેસા. તો એવું આપણને નથી કરવું, ભલે આપણને ટેમ લાગે યા આપણને થોડું શું કામ વધારે કરવું પડે તો કાંઈ નહીં, પણ આપણને ઘરનું જ ખાવાનું ખાવું જોઈએ.
1: હવે જાગૃતિ બોન આપે સહી કીધું, એની સાથે આપણે દેખા હો કે આ એક આદત બી બની જાય હે. જે વખત મનક એક વખત એ ચીજ ખાવા માંડી જા તો ધીરે ધીરે એની આદત બને. એમ વિચાર કરે કે એક વખત ખાવા થકી હું થાકા, પણ આપણે દેખા હો કે એક વખત ખાવા બાદ બી આ સમસ્યા અનંત થકી દૂર નથી થતી. આપણે દેખો હો કે આર્થિક નુકસાન બી થાય હે, બહારથી જે ખાવાનું મળે હે એ મોંઘું બી રહે ને આકુદાળી જઈ વખત આપણે જંક ફૂડ ખાઉં તો એ થકી અનાવશ્યક આપણે ખર્ચો બી વધી જશે. આપણે ભાઈ બહેનોને કેવું ચંગા કે અગર નાના સૂરો બચપનથી જંક ફૂડના આદિ થઈ જાય તો એના શરીરને સહી વૃદ્ધિ નથી થતી ને ઉર્જા બી એને નથી મળતી. તો આ એક સમસ્યા હે આપણે જંક ફૂડની. અગાડી આપણે એક કહાની બી આપણે ભાઈ બહેનોને હમરાવંગાને બારામાં આ સમસ્યા થકી આપણે હરતે બચી શકો એ બી બતાડંગા. પર મારું મન થઈ રહ્યું હે કે આપણે ભાઈ બહેનોને આપણે એક ગીત સંભળાવી દઉં.
0: હો વેન્ચલી બન તો હમરા ગીતને મોરી કરો આપણી વાતે.